હું તુસે સુન રસી ફાલ્ગુની પાઠક દી આવાઝ છે એ ગીત હું સુનદી આ સિલ્ક રૂટ દા એ હિન્દી ગીત ડૂબા ડૂબા રહેતા હું

0: અમે દૃષ્ટ શુભ કરે હરે અગ પાપ સકર્મલ કામ ક્રોધ અર લોભ મોહ વસ્ત કરે સબે બાદ સદા સુખ મન વસે દુખ સંસાર હે ખોવે ગુર નવનિધ દરિયો જન્મ કાલખ ધોવે સો કહો તલ ગુર સેવિય અહનસ સહજ સુપાય દર્શન પરસે ગુરુ કૈ જન્મ મરણ દુખ જાય સો કહો તલ ગુર સેવિય અહનસ સહજ સુપાય દર્શન પરસે ગુરુ કૈ જન્મ મરણ દુખ જાય
1: ગુરુ ગોર ગુરુ ગોર ગુરુ જપ પ્રાની હો શબ્દ હર હર જપૈ નામ નવ નિધ અપૈ રસન અહનિસ રસૈ સત કર જાની હો ફોન પ્રેમ રંગ પાઈ ગુરુ મુખ હૈ ધ્યાઈ